આપણો પ્રકૃતિ ને પ્રતિ સંરક્ષણ ઓર સમ્માન કરવાનો આપણો સંદેશ છે. ઓર એ જ સંરક્ષણ ઓર સમ્માનનો આગે બઢાવતે હુએ આપણી સરકાર એ પ્રયાસ કરી કે જુલાઈ રે પ્રથમ સપ્તાહમાં વન મહોત્સવ મનાયો જાવે, તરહ તરહના બીજ રોપિત કિયા જાવે, લોકો મેં એ પ્રેરણા જગાઈ જાવે કે ઓ અધિક સુ અધિક પેડ લગાવે. ઓર પેડ લગાવે હી નહીં, સિર્ફ પેડ એક વાર બીજ લગાવી દો, ફોટો ખીચાઈ લો ઓર બતાવી દો કે મોં લગાવ્યો, મોં વૃક્ષારોપણ કર્યો યા મોં પેડ પૌધા લગાયા, એનો આગે તક સંભાળ કે રખે. જો આપો ઘર મેં જન્મ લેવા વાળે બચ્ચે રી સાર સંભાળ કરાય, ગાય બ્યાવે તો એ દૂધીએ રી પાડીએ રી ટોગડી રી જો સાર સંભાળ કરાય, હું અરી હું એ છોટે છે નને છે પૌધે રી ભી રોપણ ને બાદ મેં બડો જ તક નહીં હોય જ તક પૂરી દેખભાલ કરી, એ આપણી જિમ્મેદારી હે, આપણો કર્તવ્ય. તો નિયમિત પૌધોરી દેખભાલ કરવાનો અસલી ઉદ્દેશ્ય સરકારો વન મહોત્સવ સપ્તાહ મનાવવાને વાસ્તે આવી જાય. હું મને સિંચાઈ દેવણી, મારી સુરક્ષા ગણી, મને સંરક્ષણ દેવણો, એ સારો ઉદ્દેશ્ય અધૂરો રહી જાવે જ તક આપણો સિર્ફ પૌધો લગાવે કે આપણી જિમ્મેદારી શું હટ જવાય. તો સિર્ફ પૌધો લગાવવાનો આપણો ઉદ્દેશ્ય ગણી, લગાવવાના બાદનો બધી પૂરી સુરક્ષા ગણી, એ બી આપણો ઉદ્દેશ્ય. મેરા વાસ્તે પ્રત્યેક નાગરિકનું એ દાયિત્વ હૈ કે ઓ આપણે લગાવેડે પૌધેનો જીવિત રખવાનો હર સંભવ પ્રયાસ કરે ઓર પૂરી કોશિશ કરે કે ઉએ જગ પૌધેને લગાવ્યું હૈ એનો ઓ કોઈ હાલતમાં મુરઝાવન નહીં દે, એનો ફળાવે ફૂલાવે, એનો સંરક્ષણ દેવે, એનો સિંચાઈ સમય માટે કરે, ઓર તો બડો એ જાવે કે ભવિષ્યમાં પછી આપણો ક્યારે બી સમય દેખવાનો નહીં પડે, ઓ અપને આપ આપણા વાસ્તે ફલદાયક હશે તો ફળ દેશે, ઔષધિ હશે તો ઔષધિ ગુણ દેશે, ઓર ધરતી સો અપને આપ સિંચિત હોતો રહેશે. લેકિન કુછ સમય આપણો ઉએર વાસ્તે દેવણો પડશે. તો હણો મોનસૂનનો સમય હે, પૌધા લગાવવાનો બી ઉપયુક્ત સમય હે, તો એ મોસમનો પૌધાનો પર્યાપ્ત નમી મળી જાવે ઓર ઉના જીવિત રહેવાની જો મેં બતાવી કે સંભાવના બી બહુ અધિક હોય. તો યદિ આપણે આસપાસ થોડી સી બી જગા હૈ, ઘરમાં છત માથે ગેલેરીમાં આંગણમાં કેદ ભી ઘણી થોડી જીતી ભી જગા હે, કોશિશ કરવી જોઈએ કે કોઈ આપો વૃક્ષ લગાવું, ચાહે ઓ ફલદાર હો, ચાહે ઔષધીય પૌધાઓ શું ગુણો શું ભરોડ હોય, ઓર અગર જગા નહીં ભી હૈ તો ગમલામાં છોટા છોટા પૌધા લગાવી દો. લેકિન પૌધારોપણ જરૂર કરો, એ ઋતુમાં જરૂર કરવો જોઈએ, ક્યુકિ એ ઋતુમાં લગાવેલા પૌધા લંબે સમય તક સુરક્ષિત રહેવી ઓર સંરક્ષિત રહેવી. આપણે આસપાસ વિદ્યાલય હૈ, કોઈ કોલેજ હૈ, પંચાયતો હૈ, સામાજિક સંસ્થાઓ હૈ, સ્વયંસેવી સંગઠન હૈ, જો ભી હૈ, સબ એ અભિયાનમાં સક્રિય ભૂમિકા નિભાવે. બચ્ચાનો બચપન શું પ્રેરિત કર્યો જાવે કે ઓ પૌધો લગાવે, સાથે એને સંરક્ષણ દેવે, તાકી ઓ ભવિષ્યમાં એક જિમ્મેદાર નાગરિક બની શકે. તો આજ પર્યાવરણ સંરક્ષણ કેવલ આપણે સરકારી જિમ્મેવારી બની, એ આપો સારો રૂપ કર્તવ્ય. છોટા છોટા પ્રયાસ અગર આપો ખુદ બી કરશો નહીં, આપણે પરિવાર શું કરશો, આપણે સમાજ શું કરશો, આપણે બચ્ચાનો ઈયર અનુકૂળ ઢાલશો, તો આપો બહુ બડો પરિવર્તન લાવી શકાય. બિના આવશ્યકતા રે પેડ નહીં કાટો, એ આપણી પહેલી જિમ્મેદારી હોવી જોઈએ. ઓર સાથ હી સાથ અધિક સુ અધિક પેડ લગાવો ઓર વર્ષા જલનો સંરક્ષણ કરો, પ્લાસ્ટિકનો કમ ઉપયોગ કરો ઓર આપણે આસપાસ સ્વચ્છતા બનાવી શકો. એ કુછ છોટા છોટા કદમ હે જેની વજે તો આપો પર્યાવરણનો અનુકૂળ બનાવી શકો, સંરક્ષિત રખ શકો ઓર સાથી આવનારી પેઢીનો ભવિષ્ય બી સુધાર શકો. તો એ અવસર માટે આપણે પ્રતિજ્ઞા યા મનને એક સંકલ્પ લેવાનો જોઈએ કે આપો પૌધો એક કાઢશો તો બધી જગા માટે પાંચ લગાશો, ઓર અગર ની ભી કાઢીએ તો ભી પ્રતિ વર્ષ કમ સે કમ દો યા તીન પૌધો લગાવવાના લક્ષ્ય હર વ્યક્તિ લેકે ચાલે, તો આપણી ધરતી આપણી જો સંરક્ષણ દેવાનારી માં હૈ એ હરી ભરી દેખાઈ દેશે આપણને, ઓર એરા બદલાવ એરા પરિણામ ભી આપણને બહુ સુખદ મહેસૂસ હશે. તો સખીઓ એ હતી આજની મહત્વપૂર્ણ ચર્ચા જો કી હતી વન મહોત્સવ સંબંધિત. હમે લગાશો એક છોટો સો વિરામ, સુનશો કુછ જરૂરી સંદેશ ઓર ઉરે બાદમાં એક ફૂટરો સો ગીત.